0: પાંખ મારા સ્વાભિમાન રા હોસલો મારો માણ આત્મનિર્ભર બણ રા પા છુંવાલા ઊંચો આસમાન કે અગર આરાધના જી કી પરે પંખા રે સહારે કદે આસમાન નહીં જીત્યો જા સકે ઓર અગર અનંત આસમાન રે ઊંચાઈ ને છૂણો હૈ તો પંખ ને ખુદ હી મજબૂત કરનો પડે ઓર એની વિચાર રે સાથે આપા આજ સખિયા રે વાસ્તે વિશેષ ગણગોર કાર્યક્રમ લઈ રહ્યા હા જેકરો નામ હૈ ધાગા સુ આત્મનિર્ભરતા રી ઉડા
1: બિલકુલ કોમલ ઓર જદ આપ આજ કાર્યક્રમ રે જો શીર્ષક હે વો બતાયો હો તો એને સગે સગે આજ કે આપ ઓઢ નહીં ઓઢ રહ્યા ઓર આપ બતાયો કે આ કડાઈ જી કી હે મારે હાથ તો ગરોડી હે તો સચ બતાઉં એ ઓઢ નહીં જી કી કિંમત હે જે કી મતલબ કે મેને લગાઈ કોણ સકા ક્યોંકિ હાથ ઉગર કામ કરોડો હૈ તો અમૂલ્ય હોગી ઓર આપ તો દેખો કે મેને એ હુનર મેં દંપારંગત હો તો સોચું હું કે છુટ્ટિયાં તો હોઈ રહી હૈ બચારી ઓર ગરમી રી દોપહેરિયા હૈ તો और जो हुनर है मैं भी आपसे सीख लूं।
0: बिल्कुल आपने सिखाऊं लव थोड़ा सो टाइम निकाल बस आनो पड़ेला
1: बिल्कुल आप रेखाने हुनर सीखने वास्ते आनो पड़ेला पर इन बात पर क्यों ना गीत है जो सुन ले
0: बिल्कुल।

0: આકાશવાણી જોધપુર સુગણગોર, આત્મનિર્ભરતા રી વાત અગર આપણે કરા તો આત્મનિર્ભર બનનો વાસ્તવમાં બહુ બડી ચીજ હોયા કરે. આ કોઈ જરૂરત કોની બલ્કી ખુદને અપને આપને સવારણરી છોટી સી ક્રિયા હૈ કે અગર કોઈ વ્યક્તિ ખુદ અપને આપ સગલો કામ કર રહ્યો હૈ ઓર કોઈ રી બિને જરૂરત નહીં હૈ તો એનો મતલબ હૈ વહાં બહુ સુંદર વાત હૈ જીવનરી. આજ જબ આત્મનિર્ભરરી વાત કર રહી હા તો આપણે સાગે એડી હી એક સખી હૈ જેકા ખુદ સુઈ ધાગે શું આપણો જીવન યાત્રા હૈ જેકી શરૂ કરી ઓર આજ બે ખુદ દૂસરા લોગોને કામ હૈ જેકા દિલવા રહ્યા કામ સિખા ભી રહ્યા ઓર ખુદ તો આત્મનિર્ભર બને હૈ સગે સગે ઓર લોગોરા ભી જેકા સપના જેકા હૈ પૂરા કર્યા હૈ. તો આકાશવાણી જોધપુર ગણગોર માં નિર્મલાજી આપરો ઘણે માન શું સ્વાગત.
1: નિર્ણ પ્રણામ ખમા ગણેશા. તો મેં ઉન સભી બહેન બેટીઓ કો ધન્યવાદ કરતી હું જો મેરે પાસ યહાં સીખને કે લિયે આઈ ઓર મુજે આગે બઢાને કે લિયે પ્રેરિત કિયા.
0: બિલકુલ નિર્મલાજી, દેખો કેવેને જીવન મેં જ્યાં બાર આપ બોલ્યા કે પ્રેરિત કર્યો તો પ્રેરણા આપણને કઠિન કઠું શું મિલ્યા કરે જીવન મેં, હેને જ્યાં આજ માને આ પ્રેરણા મિલી આપને દેખ રે કે મેં લોક જીકા હૈ આપને સ્ટુડિયો મેં બોલાવા સખિયા શું મિલાવા તાકિ સખિયા જીકી હૈ આપરી જીવનરી યાત્રા સુણ પરી બે ભી અગર કઢી ઘરમાં બેઠી હૈ યા કોઈ કામ ધંધો કરનો ચાહે તો વે આગે બઢે. તો ઉની પ્રકાર આપને ભી કોઈ ને કોઈ પ્રેરણા મિલી વહેલા જીવનમાં?

0: 4 સાલ કી હે,
1: હમ
0: બેબી સીખણ વાસ્તે આવે.
1: હમ
0: તું બાંગ વાસ્તે કપડાઓ નાપ લે ઓર બાંધને સિલાઈ કરને તરીકો શીખાવે.
1: અચ્છા, પુરાણો કપડા.
0: પુરાણા કપડા ક્યું બાંગ મેજરમેન્ટ સમજ મે નહીં આવે એ વાસ્તે.

0: રાજસ્થાની લોક ગીતાર લોક બજનારો ઓહે ફરમાઇશી કાર્યક્રમ ઓર આપ રે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ
1: કાગદ આયો હે મલોટ કેમ્પ પંજાબ સું સતીશ મિગલાની સીમા શાયના વિશાલ મિગલાની સુપ્રિયા અનમોલ ધર્મપાલ મહાવીર અર રમેશ મિગલાની રો
2: ઓ કાગદ આયો હે ગાંવ ચેનપુરા તહેસીલ ધોરીમીના બાડમેર સું જગદીશ ભારતી વિજેશ ભારતી નરેશ ભારતી અર મલિતા ગોસ્વામી રો
3: બાળેરો ઓ કાગદ આયો હે જય નારાયણ સોલંકી રાકેશ સાંકલા જીતેન્દ્ર સોલંકી લક્ષ્મણ હરીશ વિષ્ણારામ ગોપીલાલ સોલંકી ઇન્દ્રારામ સોલંકી અર આણા ઘરાળા
1: ઝાલાવાડ સું ઓ કાગદ આયો હે લિખણવાળા હે હર્ષિતા રામેશ્વર કાના સફલતા કપિલ મીનાક્ષી સત્યનારાયણ મનોહરબાઈ અર પ્રભુલાલ બાગરી
4: રાતનાડા સુ નરેન્દ્ર ભાટી વીણા ભાટી પ્રીતિ ભાટી અઠેસુઈ માણા નિયમિત શ્રોતા બાબુલાલ મરેઠા અર આના સગલા દોસ્ત
1: ઉમરિયા સુ દીપ્તિ રજાવત સોનમ રાજાવત રેખા અર રેશમા રાજાવત
3: ઓ ઈમેલ આયો હે ચોપાસની હાઉસિંગ બોર્ડ સુ ભેજનવાળા હે દિનેશ સોઢા રુદ્રાક્ષ સોઢા ભવ્યાંશ રમનદીપ અર રામ કિશોર
1: ઓ ઈમેલ આયો હે પાબુરામ તેજારામ મનીષ સુમતા બેનીવાળ અર આણા સગલા ઘરવાળા નેવરા રોડ તહેસીલ ઓસિયા સુ
2: ગાંવ કુડી સુ ઠાકુર રૂપસિંહ કુંવર દિગ્વિજય સિંઘ મંજુ કંવર સોડા મુમલ કંવર અર અન્નપૂર્ણા કંવર
1: આપ સબરી ફરમાઇશ માતે સુણો આ રચના

0: રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો અહે ફરમાઈશી કાર્યક્રમ ઓર આપરે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ
1: ઓ કાગદ આયો હે ગામ જેસલા સું લખ્યો હે ફૂલારામ થોરી શિવલાલ થોરી હરચંદરામ થોરી મલ્લુરામ થોરી ઓમ પ્રકાશ ફોજી દિનેશ સંતોષ અર્જુનરામ કરીર આર રેશમારામ ફોજી
0: ચાલ કલા પંજાબ સુ અમરજીત બંગા પરમિંદર બંગા રાજા બંગા કુલવિંદર કૌર અંબા ચહલ રૂપલાલ બંગા માને ઈમેલ ભેજ્યો હે
2: આગલો કાગદ હે ગાંવ છાપલા સુ માંગીલાલ સીતારામ સુરેન્દ્ર કુમાર ખુશ્બુ અર વિદ્યાદેવી
0: વીરેન્દ્રસિંહ ઉદાવત હિંમતસિંહ મેઘરાજ પુષ્પેન્દ્રસિંહ મનોહરસિંહ નરેન્દ્રસિંહ હિમાંશુ વીર બહાદુરસિંહ ભરતસિંહ અર સગળો ઉદાવત પરિવાર માને ઈમેલ ભેજ્યો હે જસવંતાબાદ નાગોર સુ
3: ઓ ઈમેલ આયો હે ગાંવ કુંદનપુરા બાડમેર સુ જગદીશ સુમરા મોહનલાલ નરેશ કુમાર નિંબારામ અર આણા સગલા ઘરવાળા
4: મદનલાલ ઝુરિયા ગજેન્દ્ર શિલ્પા મનપ્રીત હેમલતા ઝુરિયા અર આણા ઘરવાળા માને ઈમેલ ભેજ્યો હે છીડિયા બાવડી જોધપુર સુ
5: પટેલ નગર મલોટ પંજાબ સુ રમેશ કુમાર જાજોરિયા ગીતારાની જાજોરિયા ગગનદીપ જાજોરિયા અર બેબી આરજુ જાજોરિયા માને કાગદ લખ્યો હે
6: દુર્ગ છત્તીસગઢ સુ માને ઈમેલ ભેજ્યો હે ડોમન ઠાકુર સુમન ઠાકુર મિથલેશ તારની સૂરજ જ્યોતિ અર બાબુ રેયાંશ ઠાકુર
7: આપ સબરી ફરમાઈશ માતે સુણો આ રચના

રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો ઓહે ફરમાઈશી કાર્યક્રમ ઓર આપરે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ ગાંવ જેસલા તહેસીલ ફળોદી સુ રાજારામ જંવર અર આણા સાથી ગાંવ

0: વાહ ભાઈ, મારે હરજીસી ઉમટી જીવ હો રોગો આર મેં દેખા કે હું ભણાવું ક્યાં દું તાવડે મેં કીધી ફિરજે મત
1: બિલકુલ
0: કામ બહુ કઈ નહીં ઘણો જરૂરી હોય તો ઘરું મૂંડો બારે કાઢો નહીં તો જાંજર કે કામ કરલો ઠાડે ઠાડે કરલો દીની બધી પછી કરલો.